Assalamu alaikum warahmatullahi wabarakatuh. Kem chho mara mama umasio beno ani bhaiyo. Radio par hum barwawara medium wave 1548 par internet ani satellite par hum barwawara radioislam.co.za par DSTV channel 826 free to air satellite decoder ani Radio Islam app par hum barwawara ne bhi mara khub khub salam. Ummeed che ki tame hara che maja ma che અને તમારી તબિયત હારી છે અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક બહુ સારું પ્રોગ્રામ તૈયાર કરેલું છે આજે ઇન્શાલ્લાહ આપણે દુરૂદ શરીફના બારામાં વાત કરવાના છે શીખવાના છે અને ઇન્શાલ્લાહ પેન ને પેપર રેડી રાખજો કદાચ તમને લખવું હોય તો કે રાતના બરાબર ઊંઘ નહીં આવતી હોય તેના બારામાં આપણે વાત કરવાના છે અને આપણથી શું કરાય ચેન્જ કરવા માટે તેના બારામાં બી શીખો તો આરામથી બેહો રેડિયોનો અવાજ વધારો અને કેથે જાતા નખે

ચાલો તો આપણે આજે દુરૂદ શરીફના બારામાં વાત કરવાના છે અને એની ફઝીલતના બારામાં શીખવાના છે. તો હું એક કિસ્સો સાથે ચાલુ કરું અને આ કિસ્સો છે એક માણસ, એનું નામ છે અસદ, તેની સ્ટોરી છે. તો અસદભાઈ કે ઇવન અસદ બહુ ઇવનની જિંદગી આપણે શું કહે શરિયત પ્રમાણે ની જીવતા ઉઠા, ની 5 વખતની નમાઝ પડતા બરાબર, દીનના બારામાં શરિયતના બારામાં વિચાર બી નહીં કરતા, અને ઇવનની લાઈફમાં બસ ટેન્શન જ ઉઠું, ની કામ ઉઠું એટલે જોબ નહીં ઉઠું, એના હગાવાલા એના હાથે ધમાલ કરા કરતા, એને પોતાના ફેમિલીમાં ટેન્શન બહુ ઉઠું, અને એ ધીરે ધીરે ડિપ્રેશનમાં જતો હતો અને અપસેટ હતો કે કેમ મારી લાઈફ આવી જતી છે, કેમ મારી લાઈફ આટલી ખરાબ છે, આટલો ખરાબ છે કે મને કામ નહીં મળતું, મારી ફેમિલી માટે કંઈ સકૂન નહીં મળે, મારી તબિયત બી નહીં સારી રહી. અને એક દિવસ અસદ એક બયાન સાંભળતો હતો, યુટ્યુબ પર બયાન આવ્યું અને એ સાંભળતો હતો આ શોર્ટ ક્લિપ, એ દુરૂદ શરીફની ફઝીલતના બારામાં વાત કરતા હતા. અને અસદે એ દિવસે વિચાર કર્યો કે ચાલો હું બી ટ્રાય કરી જોઉં કે દુરૂદ શરીફનું કંઈ અસર પડે કે નહીં. તો અસદ કે એ દરરોજ ચાલુ કર્યું કે ચાલ 1000 વખત દુરૂદ પડું. તો 40 ડેઝ માટે 1000 વખત દુરૂદ શરીફ પડતો હતો અસદ. અને ફર્સ્ટ ફ્યુ ડેઝમાં અસદ કે તરત મને ફ્યુ ડેઝમાં જ દિલમાં રાહત મળવા લાગ્યો અને એક અજબ જેવું સકૂન ચાલુ થયું. અને જેમ જેમ દિવસ નીકળતા ગયા ત્યારે મને ખુશી મળતી ગઈ અને મને રિલેક્સેશન થોડુંક મળ્યું. 34th ડે, તો એ 40 ડેઝ માટે દુરૂદ પડવાનું ચાલુ કર્યું. 34th ડે પર જે કંપનીમાં એને જોબ જોતું હતું, કેટલા વખત અપ્લાય કરી લો પણ જોબ જ નહીં મળતું હતું, તે જોબમાંથી ફોન આવ્યો કે તમને અમે હાયર કરવાના છે. સુબહાનઅલ્લાહ. તો અસર તરત એ સાંભળીને સિજડામાં પડી ગયો, રડવા લાગ્યો, અલ્લાની શુકર અદા કરવા લાગ્યો અને સમજી ગયો કે દુરૂદ શરીફના બ્લેસિંગ હાથે અલ્લાહ તાલા એને આ જોબ બી નસીબ કરી. અને તે દિવસથી અસદ વિચાર કરી લો કે દુરૂદથી અલ્લાએ મારા દરવાજા ખોલી કાઢલા, દુરૂદથી હું પાછો નમાઝ પડવા લાગ્યો, દુરૂદથી મારા દિલમાં સકૂન આવ્યું અને હવે હું દરરોજ 1000 દુરૂદ પડો. કે અસર કે હવે હું દરરોજ 1000 વખત દુરૂદ શરીફ પડું, કંઈ મને જોતું નહીં મળે તેના માટેની, બસ અલ્લાને એટલું લવ કરું એટલે, મારા નબીને એટલું લવ કરું એટલે. સુબહાનઅલ્લાહ. તો આ છે અસદનું સ્ટોરી. અસદ કે દુરૂદ શરીફ પડવાથી એની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ, એ અલ્લાના વધારે નજદીક થઈ ગયો, દુનિયામાં એને કેટલે નેમત મળી અને અલ્લાના નજદીક બી થયો, તો ઇન્શાલ્લાહ આખિરતમાં બી એને ખુશખબરી મળે. તો આ છે દુરૂદ શરીફનું પાવર, આ છે રિયલ એક્ઝામ્પલ. કોણ સાંભળતું છે અમરે અને કહી શકે કે મારી લાઈફમાં કંઈ પ્રોબ્લેમ નથી? કોઈ બી નહીં કહી શકે કે લાઈફમાં કંઈને કંઈ દુઃખ નહીં મળે, કંઈને કંઈ ઇશ્યુ નહીં મળે, કંઈને કંઈ એન્ઝાયટી નહીં મળે, બધા પાસે કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે. એનો ઈલાજ
apne sukoon jo toy, peace of mind jo toy, to Durood Sharif parvu joye. Apne Durood Sharif ne dismiss kari lakhe. Apne evo vichar kare ke aa to nallu ibadat che, inu kai value nathi. આ બિલકુલ ગલત છે. હું તમને હવે એક્સપ્લેન કરું કે દુરૂદ શરીફ ને વાલ્યુ શું છે. દુરૂદ શરીફ પડવાથી હું ચમત્કાર થઈ શકે તે હવે આપણે શીખવાના છે. પહેલું વસ્તુ છે, જ્યારે આપણે દુરૂદ શરીફ પડે, નબી સલ્લલ્લાહુ સલ્લમ પર સલવાત મોકલાવે, તો આ છે કે આપણે અલ્લાહના હુકમ પર ચાલતા છે. એનું જ બહુ મોટો સવાબ છે. અલ્લાહે આપણે હુકમ કરેલું છે કે તમે દુરૂદ પડો, અને આપણે કરે તો આપણે અલ્લાહના હુકમ પર ચાલતા છે. બીજું હું કે આપણે ફરિશ્તાના જીવ કરતા છે. ફરિશ્તા બી નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પર સલાવાત મોકલાવે, દુરૂદ પડે, અને આપણે બી ફરિશ્તાના પખન કરતા છે. આપણે એક દુરૂદ શરીફ પડે, અલ્લાહ તાલા એના બદલામાં 10 બ્લેસિંગ્સ આપણાને દે. અને આપણે દુરૂદ શરીફ પડે તો આપણો દરજો 10 વખત ઊંચો થાય, 10 લેવલ વધી જાય. જ્યારે આપણે દુરૂદ શરીફ પડે તો 10 સવાબ હારા અમાલ લખવામાં આવે આપણા માટે. તો આપણા બુક ઓફ ડીડ્સમાં લાસ્ટ વીક આપણે વાત કરતા હતા અબાઉટ બુક ઓફ ડીડ્સ, નામાય અમાલ કેવી રીતે આપણાથી આપણું નામાય અમાલ ગુડ ડીડ્સ એમાં હેવી કરાય, કેવી રીતે ઇન્ક્રીઝ કરાય. આ છે એક ઇઝી વે, એક દુરૂદ માટે 10 હારા અમાલ, 10 ગુડ ડીડ્સ લખવામાં આવે. અને હાથે હાથે 10 ગુના બી બહાઈ જાય, ઇરેઝ કરવામાં આવે. અલ્લાહ તાલા 10 ગુના ક્લિયર કરી લખે આપણા બુક ઓફ ડીડ્સ માટે. તો સિમ્પલ સોલ્યુશન છે. લાસ્ટ વીક આપણે વાત કરતા હતા હાઉ ટુ મેક આપણું બુક ઓફ ડીડ્સ હેવી ઓન ધ સ્કેલ હારા અમાલ હાથે. સિમ્પલ છે, દુરૂદ શરીફ પડવાથી 10 નેકી લખવામાં આવે, 10 ગુના ક્લિયર કરવામાં આવે. સુભાન અલ્લાહ. પછી જ્યારે આપણે દુરૂદ શરીફ પડે અને એના પછી આપણે કઈ બી દુઆ માંગે તો અલ્લાહ તાલા એને કબૂલ કરી રાખે. તો તે તો આપણને ખબર છે કે કઈ બી વખત આપણે દુઆ માંગવાના હોય, મોટી દુઆ હોય, નલ્લી દુઆ હોય, તો દુરૂદ શરીફથી ચાલુ કરવું જોઈએ, અને અલ્લાહ તાલા જરૂર એ દુઆ કબૂલ કરે. તો આ બી એક સારી આદત છે આપણે કરતા છે, અને આનું રીઝન છે કે અલ્લાહ તાલા કબૂલ કરે. બીજું કે આપણે દુરૂદ શરીફ પઢવું તો આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કિયામતના દિવસ આપણા માટે ઇન્તસીદ કરે, દરમિયાનગીરી કરે ઇન્શાલ્લાહ. અને આપણા બધાને એની જરૂરત છે કે કોઈ આપણા માટે ઇન્તસીદ કરે. આપણે કેટલા ગુનાહગાર, અસ્તગફિરુલ્લાહ, આપણે એટલા ગુનેગાર છે કે આપણે બધાને જોઈએ કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણા માટે ઇન્તસીદ કરે, અને અલ્લાહ હાથે વાત કરે, અને અલ્લાહ તાલાને કહે ના આ બંદાને તમે માફ કરી દેવો. આપણે બધા ઈચ્છાએ. સો સિમ્પલ વે છે. હવે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ગુજરી ગયા, નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમથી આપણા હાથે વાત બી નહીં કરાય કે તમે પ્લીઝ મારા માટે ઇન્તસીદ કરજો કિયામતના દિવસ. પણ આપણને જોતું હોય કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને સપોર્ટ કરે કિયામતના દિવસ, તો આપણને જરૂર દુરૂદ પડવું જોઈએ, દુરૂદ પડીને મોકલાવું જોઈએ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પર. બીજું શું થાય, જ્યારે આપણે દુરૂદ શરીફ પડે તો આપણા ગુના માફ થવામાં આવે. જેટલું દુરૂદ પડે તેટલા આપણા ગુના માફ થાય. સુભાન અલ્લાહ. પછી જે દુરૂદ શરીફ પડે, અલ્લાહ તાલા એ બંદા માટે કાફી છે, અલ્લાહ તાલા હાથે એ રાજી રહે. જે વધારે દુરૂદ શરીફ પડે તે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના નજદીક હોય કે
કિયામતના દિવસ. તો આપણી બધાની ઉમ્મીદ છે કે કિયામતના દિવસ અલ્લાહ તાલા આપણાને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હાથે રેઝ કરે, ઇવનના ઉમ્મતી ઇવનના ગ્રુપમાં આપણાને ઉઠાવે કે આપણે બધા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હાથે જ જન્નતમાં દાખિલ થાય ઇન્શાઅલ્લાહ. અને આપણે દુરૂદ શરીફ વધારે પઢવું તો કિયામતના દિવસ આપણે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના ક્લોઝ રહેવું ઇન્શાઅલ્લાહ. જ્યારે આપણે દુરૂદ શરીફ પઢે ત્યારે આપણને સદકાનો સવાબ મળે, ચારિટી દેવાનો સવાબ મળે. હવે કેટલા લોકો માશાઅલ્લાહ સદકા દે, ચારિટીમાં પૈસા દે, લીલા દે, અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તાલા કબૂલ કરે. પણ કોઈ વખત આપણને એવું ફીલ નહીં થાય કે ચાલ એવરી ડે કંઈ ચારિટી દેમ, એવરી મોર્નિંગ એન્ડ ઇવનિંગ ઓ કંઈ ગરીબને કંઈ દેમ. અલ્લાહ તાલા આપણને કહે કે જ્યારે આપણે ચારિટી દેહો તો આપણું ડોલર ઓછું નહીં થાય, બલકે અલ્લાહ આપણને એમાં વધારે બરકત દે, તે આપણને ખબર છે. પણ તો બી આપણું ઇન્સાનનું નેચર છે કે જ્યારે આપણે જોઈ કે વોલેટમાંથી પૈસા ઓછા થઈ ગયા કે બેંક બેલેન્સ ઓછું થતું છે, આપણું સેલફોનમાં આપણે બેન્કિંગ એપ ખોલે ને એમાં જોઈ ઓ પૈસા ઓછા થતા છે, ઓટોમેટિકલી આપણે ચારિટી દેવામાં થોડોક રિલક્ટન્ટ થઈ જાય. આપણને થોડીક ફિકર થાય કે ના બહુ દેવા તો પછી મારા બેંકમાં હું રહે. આ બિલકુલ ગલત વે ઓફ થિંકિંગ છે, પણ આપણું ફિતરતી જ આપણું ઇન્સાની નેચર છે. તો એના બદલે ઇફ આપણને જોતું હોય કે મને સદકા દેવાનું સવાબ જોઈએ ઓલ ધ ટાઈમ દરરોજ, તો દુરૂદ શરીફ પઢવું જોઈએ. દુરૂદ શરીફ પડવાથી આપણને સદકાનો સવાબ મળે, રિવોર્ડ ઓફ ચેરિટી મળે, સુબહાનઅલ્લાહ. બીજું કે કંઈ બી આપણી જરૂરત હોય, કંઈ બી આપણી ઉમ્મીદ હોય, દુરૂદ શરીફ હાથે અલ્લાહ તાલા એને પૂરું કરે. તો આ બહુ જરૂરી છે યાદ રાખવામાં કે આ એટલું પાવરફુલ છે દુરૂદ શરીફ. આપણને કઈ વસ્તુ જોતું હોય, આપણને કંઈ હાસિલ કરવું હોય, આપણને કંઈ આપણે દિલમાં કંઈ ચાહતા હોય, આપણી કંઈ ઉમ્મીદ હોય, કદાચ કોઈને કંઈ જોબ જોતું હોય, કદાચ કોઈને જોઈએ કે એક્ઝામમાં પાસ થઈ જાય, કદાચ કોઈને જોઈએ કે મને હારો મારી પોરી માટે કોઈ હારો પોયરો મળી જાય, મારો પોયરો માટે કોઈ હારી પોરી મળી જાય, કંઈ બી ઉમ્મીદ હોય. કદાચ આપણે સફરમાં નીકળવાના હોય અને આપણને ફિકર થતી છે કે આપણે મંઝિલ પર સારી રીતે પહોંચી જાઉં કે નહીં, કંઈ બી કામ માટે દુરૂદ શરીફ પઢવાથી અલ્લાહ તાલા એને સારી રીતે પૂરું કરે. એટલું પાવરફુલ છે આ દુરૂદ કે કંઈ બી આપણા નીડ્સ અલ્લાહ તાલા ફૂલફિલ કરી રાખે ઇન્શાઅલ્લાહ. પછી હું જ્યારે આપણે દુરૂદ શરીફ પઢે અલ્લાહ તાલા અને ઇવનના ફરિશ્તા બી આપણા પર બ્લેસિંગ્સ મોકલાવે, આપણા પર બ્લેસિંગ મોકલાવે. બીજું આપણે દુરૂદ શરીફ પઢે ત્યારે આપણે પ્યોરીફાઈ થાય, આપણે ક્લેન્ઝ થાય, અલ્લાહ તાલા આપણને ક્લિયર કરે. જેવું કે આપણે સ્ટોરીમાં સાંભળ્યું કે આ માણસ અસદ ની નમાઝ પઢતો હતો, કેટલું દુઃખમાં હતો, કેટલો ગુનેગાર હતો, અલ્લાહ તાલાએ દુરૂદ શરીફના બરકતથી એને બી પ્યોરીફાઈ કર્યો, એને બી ક્લેન્ઝ કર્યો કે એ નમાઝ બી પઢવા લાગ્યો અને એને અલ્લાહ તાલાના નજદીકી બી મળી. પછી દુરૂદ શરીફ પઢવાથી મરી જવા પહેલાં, ગુજરી જવા પહેલાં, મોત આવવા પહેલાં આપણને જન્નતની ખુશખબરી મળી જાય. ગુજરી જવા પહેલાં જન્નતની ખુશખબરી આપણને મળી જાય આપણે દુરૂદ શરીફ પઢે તો. કેટલો સારો વસ્તુ, કેટલે તમે વિચાર કરો કે
આપણને ખબર છે મોતના બારામાં વાત કરવાનું બી આપણને ની ગમે, બીક લાગે કે હું કેવી રીતે ગુજરી જવા, કેવી હાલતમાં હું મારા લાસ્ટ શબ્દ હું હે હું કલીમા પરાકીની હું ઈમાન હાથે ગુજરી જવા કે નહીં, કે શેતાન મને છેલ્લે મિનિટ ભમાવ હે, આ બધી ફિકર આપણાને છે. ખાસ કરીને આપણા ઓલ્ડ પીપલ કમ્યુનિટીમાં ફિકર આપણને થાય કે કેવી રીતે ગુજરી જવા, કેવા હાલતમાં મારી ઈમાનની હું હાલત હોય. તો એ સિક્યોરિટી આપણને જોતું હોય કે મળતી વખત આપણે ઈમાન હાથે ગુજરી જાય, અલ્લાહ તાલા આપણને જન્નતની ખુશખબરી આપે, તો આપણને દુરૂદ શરીફ વધારે પડવું જોઈએ. અને દુરૂદ શરીફ પડવાથી કિયામતના દિવસ આપણે જે બિયાનું વસ્તુ છે જેનાથી આપણે બીએ, તેનાથી અલ્લાહ તાલા આપણે હિફાજત કરે. આપણને ખબર છે કિયામતના દિવસ જાત જાતનું વસ્તુ થવાનું છે, કેટલું ડરાવની વસ્તુ છે, કેટલું બિયાનું વસ્તુ છે. અલ્લાહ તાલા આપણને એની હિફાજત કરે. કિયામતને દિવસ આપણે દુરૂદ શરીફ પડવું હતું. તો પછી બીજું, જ્યારે આપણે દુરૂદ પડે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એનો જવાબ દે. જ્યારે આપણે સલાત અને સલામ મોકલાવી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઇવન જવાબ દે, સુબહાનલ્લાહ, તો આપણને એવું ફીલ થવું જોઈએ કે ચાલો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલા હજાર ઉપર વર્ષ પર ગુજરી ગયેલા, મને મોકો નહીં મળ્યો કે હું સહાબી બનું, કે હું ત્યાં એ જમાનામાં જીવતી ઉઠી, પણ મને કમ્યુનિકેટ કઈ બી કોન્ટેક્ટ જોઈતી હોય નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાથે, તો આ છે કે મારાથી સલાત અને સલામ મોકલાવાય, દુરૂદ પડાય, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવાબ દે મારું સલાત અને સલામ ઇવનના પર લઈ જવામાં આવે. અલ્લાહ તાલા ફરિશ્તાને આ કામ આપે કે આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે ટ્રાન્સપોર્ટ કરો આ દુરૂદ. બીજું કે જ્યારે આપણે દુરૂદ શરીફ પડે અને એનાથી કિયામતના દિવસ આપણને કંઈ અફસોસ નહીં થાય, કિયામતના દિવસ આપણા પાસે કંઈ રિગ્રેટ નહીં હોય ઇન્શાલ્લાહ. લોકો આપણને ખબર છે કિયામતના દિવસ હોપ કરે, માંગે કે બસ મને પાછા જીવતા કરો, મને દુનિયામાં એક દિવસ પાછા જવા દેવો કે હું થોડોક વધારે હારા માલ કરી આવું, વધારે નમાઝ પઢી આવું, વધારે સદકા દઈ આવું. આ બધાની ઉમ્મીદ હોય આફ્ટર ગુજરી જવા પછી કે પ્લીઝ મને પાછા દુનિયામાં મોકલાવો કે હું હારા માલ નેકી કરી આવું. પણ જ્યારે આપણે દુરૂદ પડી રહેલા હોય તો કિયામતના દિવસ આપણા પાસે આવા રિગ્રેટ નહીં હોય ઇન્શાઅલ્લાહ. દુરૂદ શરીફ પડવાથી આપણે પોવર્ટી, ગરીબીથી દૂર રહે. અલ્લાહ તાલા આપણને ગરીબીથી દૂર રાખે. તો કોઈને ફાઇનાન્શિયલ પ્રેશર્સ હોય, ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ હોય, ફાઇનાન્શિયલ વરી હોય, તેના માટે બી દુરૂદ બહુ સારું કહેવાય. અલ્લાહ તાલા આપણને ગરીબીથી દૂર રાખે ઇન્શાલ્લાહ. પછી દુરૂદ શરીફ પડવાથી આપણે કંજૂસીથી બી બચી જાય. કોઈ લોકો પાસે દોલત હોય પણ કંજૂસ હોય, માફ કરજો, મને ખબર કોઈને આ શબ્દો નહીં ગમે અને કોઈને નહીં ગમે જ્યારે કોઈને કંજૂસ સમજે, પણ આપણને પોતાને વિચાર કરવો જોઈએ આપણે કેટલું ચેરિટી દેતા છે, કેટલું આપણી ફેમિલી પર સ્પેન્ડ કરતા છે, અને એના પ્રમાણે આપણને ખબર છે કે આપણે કેવા માણસ છે. હવે દુરૂદ શરીફ પડવાથી અલ્લાહ તાલા આપણને કંજૂસીથી બચાવે, અલ્લાહ તાલા આપણને જેનરસ બનાવે, સુબહાનલ્લાહ. પછી બીજું શું છે, દુરૂદ શરીફ પડવાથી આપણને જન્નતનો રસ્તો મળી જાય. ધ ફાસ્ટ ટુ જન્નત, એના પર અલ્લાહ તાલા આપણને લાવી દે, ઊંડો રસ્તો પર નહીં, હીડો રસ્તો પર. પછી બીજું, દુરૂદ શરીફ પડવાથી સિરાટ, પુલ સિરાટ પર આપણને ખૂબ નૂર મળે. દુરૂદ શરીફ પડવાથી
અલ્લાહ તાલા આપણને ખૂબ બરકત દે. દુરૂદ શરીફ પડવાથી અલ્લાહ તાલાની રહેમત મળે, દુરૂદ શરીફ પડવાથી આપણું લવ ફોર નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કન્ટિન્યુ રહે, દુરૂદ શરીફ પડવાથી આપણને હિદાયત મળે અને આપણું દિલ આપણું હાર્ટ અલાઈવ રહે, મરી ની જાય ડેડ ની થઈ જાય આપણું હાર્ટ અલાઈવ રહે, આપણને હિદાયત મળે. દુરૂદ શરીફ પડવાથી આપણું નામ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના અગાડી પેશ કરવામાં આવે, દુરૂદ શરીફ પડવાથી પુર સિરાત પર આપણા પગ સ્ટેબલ રહે, આપણે જહન્નમમાં ની પડી જાઓ ઇન્શાલ્લાહ, અલ્લાહ તાલા આપણે પુલ સિરાત પર સ્ટેબલ ફીટ દેહે. દુરૂદ શરીફ પડવાથી આપણે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના હક ઇન અ સ્મોલ વે પૂરા કરતા છે, દુરૂદ શરીફ પડવાથી આપણે અલ્લાહ તાલાની શુકર બી અદા કરતા છે. આપણે ઓલવેઝ કહે આપણને અલ્લાહની શુકર અદા કરવું જોઈએ, અલ્લાહ તાલા કહે કે તમે મારી શુકર અદા કરો કરે તો હું તમને વધારે નેમત દેવા, તો આપણે બધાને શુકર અદા કરો તો દુરૂદ શરીફ કરવાથી બી આપણાથી શુકર અદા કરાય. અને દુરૂદ શરીફ એક રકમની દુઆ બી છે, તો દુરૂદ શરીફ ને કેટલા કેટલા ફાયદા, કેટલી મોટી ફઝીલત, કેટલી કેટલું મોટું વાલ્યુ, અને આપણે એને એની કદર નહીં કરે. આપણે બસ દુઆ કરવાના હોય ત્યારે દુરૂદ શરીફ ફાસ ફાસ પડી લે, પણ અને કોઈ વખત આપણે જુમ્માનો દિવસ બી થોડુંક દુરૂદ શરીફ પડી લે કે ચાલો જુમ્માનો દિવસ તો પડું, પણ દુરૂદ શરીફ એકચ્યુઅલી આપણાને આપણો ડેલી ઝિકરમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. જેવી રીતે કિસ્સોમાં અસદ પોયરો એ દરરોજ 1000 વખત દુરૂદ પડતો હતો, તે આપણાને બી ટ્રાય કરવું જોઈએ. અને ઇન્શાલ્લાહ આપણે જોવું અલ્લાહ તાલા કેવા કેવા નેમત આપણને દેહે, અલ્લાહ તાલા કેવું સકૂન આપણને દેહે, અલ્લાહ તાલા આપણા માટે કેટલા દરવાજા ખોલી કાઢે, અલ્લાહ તાલા આપણને એના નજદીક લાવી દેહે ઇન્શાલ્લાહ. તો અલ્લાહ તાલા પહેલાં મને અને બધા સાંભળવાવાળાને ખૂબ દુરૂદ શરીફ પડવાની તૌફીક દે, અને કિયામતના દિવસ એના ઝરિયા આપણને જહન્નમથી બચાવે, નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના નજદીક લાવે અને જન્નતમાં દાખલ કરે. આમીન.

આજે આપણે વાત કરવાના છે કે કેમ આપણને રાતના ઊંઘ નહીં આવે અને એના માટે આપણાથી શું કરાય. તો કોઈ વખત આપણને ઊંઘ નહીં આવે કેમ કે આપણે સ્ક્રીનના એક્સપોઝ થાય રાતના, સેલફોન સ્ક્રીન, ટીવી સ્ક્રીન, ટેબલેટ સ્ક્રીન, કમ્પ્યુટર સ્ક્રીન, કઈ બી સ્ક્રીન, ખાસ કરીને સેલફોન, તેમાંથી બ્લુ લાઇટ નીકળે જેનાથી આપણું મેલેટોનિન દબાઈ જાય અને પછી આપણું દિમાગ વધારે અલર્ટ રહે, વધારે જાગતું રહે. અને આપણે સેલફોન મૂકી દઈએ પછી બી આપણું બ્રેન હજુ જાગતું હોય, અલર્ટ હોય કેટલી વાર લાગે. તો કોઈ વખત આપણને ઊંઘ નહીં આવે એના લઈને કે આપણે સ્ક્રીન હોવા પહેલાં બી યુઝ કરતા છે. કેટલા લોકોની ખરાબ આદત, બેડમાં ભરાઈ જાય પછી બેડમાં બી સેલફોનમાં જોયા કરે, અહા કરે, ઇન્સ્ટાગ્રામમાં જોયા કરે, વોટ્સઅપમાં જોયા કરે, અને એ બિલકુલ ખરાબ છે આપણું સ્લીપ રૂટીન માટે. તેના કથા આપણને શું કરવું જોઈએ કે કલીમાં પણ હોઈ જવું જોઈએ. બીજું હું, કોઈ વખત આપણને સારી ઊંઘ નહીં મળે કેમ કે આપણો સ્લીપિંગ ટાઈમ બહુ ઇરેગ્યુલર હોય. કોઈ વખત આપણે વહેલા હોઈ જાય, કોઈ વખત આપણે મોડા હોવા જાય, આપણે રૂટીનમાં નહીં રહી, અને એનાથી પછી આપણું ઇન્ટરનલ બોડી ક્લોક, આપણા સર્કેડિયન રિધમ, એનું કંઈ રૂટીન નહીં હોય, અને પછી આપણું બોડીને સમજ નહીં પડે કે ક્યારે હોવાનું, ક્યારે જાગતે રહેવાનું, આપણે બધું કન્ફ્યુઝ કરે. તો એ બી એક રીઝન છે આપણને ઊંઘ નહીં આવે. કોઈ વખત હારી ઊંઘ નહીં આવે કેમ કે આપણા પાસે કંઈ ઇમોશનલ વરી હોય, સ્ટ્રેસ હોય, અનરિઝોલ્વ ફિલિંગ હોય, આપણે આપણું નર્વસ સિસ્ટમ અપસેટ હોય, કંઈ રોંગ હોય એમાં. તો કોઈ વખત દુઃખના લઈને, વરીના લઈને, સ્ટ્રેસના લઈને, એન્ઝાયટીના લઈને, કોઈ વખત રાતના આપણે બધા વિચાર બહુ કરે અને ઓવરથિંક કરવા લાગે, એનાથી બી પછી આપણને સારી ઊંઘ નહીં આવે. કેમ કે કોઈ વખત આપણે આખો દિવસ બિઝી હોય, બેડમાં ભરાય, ત્યારે આપણને બધું થિંકિંગનો ટાઈમ મળે, વિચાર કરવાનો ટાઈમ મળે, અને પછી ઇન્સ્ટેડ આપણું બ્રેન, ઇન્સ્ટેડ ઓફ થિંકિંગ કે ચાલ હોવાનો ટાઈમ, આપણું બ્રેન એમ થિંક કરે કે હવે વિચાર કરવાનો ટાઈમ છે. કોઈ વખત આપણને ઊંઘ નહીં મળે કેમ કે આપણે કંઈ ખાધેલું હોય, પીધેલું હોય, કદાચ કેફીન ડ્રિંક્સ, કદાચ હેવી મીલ્સ. અને કોઈ વખત આપણને હારીની ઊંઘ મળે કેમ કે આપણે ડે લાઇટ, સનલાઇટમાં નહીં જતા હોય. અને કોઈ વખત હારી ઊંઘ નહીં મળે કેમ કે આપણે દિવસમાં બહુ હૂટા હોય, લોંગ નાપ્સ લેતા હોય, અથવા તો હાંજે નાપ્સ કરતા હોય, અને એનાથી આપણને પછી રાતના ડીપ સ્લીપ નહીં મળે. તો આપણાથી શું કરાય, ગુડ સ્લીપ હેબિટ્સ કેવી રીતે બનાવાય, ઇઝી વસ્તુ છે. એક વસ્તુ કે આપણને બિફોર બેડ ટાઈમ, એક તો આપણને રૂટીન બનાવવું જોઈએ, સેટ બેડ ટાઈમ એવરી નાઇટ. હવે ઇસ્લામે આપણને ઈઝી કરી દીધેલું છે કે ઈશા બાદ આપણને તરત હોઈ જવું જોઈએ. ઈશા પડીને થોડોક વઝીફા જે પડવાનુંથી પડીને, દુઆ માંગીને હોઈ જવું જોઈએ. પણ કોઈ કન્ટ્રીઝમાં ઇન સર્ટન સીઝન્સ ઈશા બહુ વહેલી થઈ જાય. તો આપણે એમ નહીં કહે કે તમે 6 વાગેના હોઈ જાઓ કે 7 વાગેના હોઈ જાઓ, તે અમરેના વખતમાં નહીં ચાલે. તો તેના કરતાં એક સેટ બેડ ટાઈમ, મે બી 9 PM, 10 PM, દરરોજ સેટ બેડ ટાઈમ રાખવું જોઈએ. અને સવારમાં સેટ અલાર્મ બી રાખવું જોઈએ કે આપણે આટલા વાગે ઉઠવાના બી છે. તો ઓબ્વિયસલી મુસલમાન બનીને આપણું વેકઅપ ટાઈમ ફજરનો ટાઈમ છે, અને ફજરનો ટાઈમ આપણને ઉઠીને દિવસ ચાલુ કરી રાખવું જોઈએ. તો સ્લીપ રૂટીન ટાઈમિંગ્સ, સ્ટ્રિક્ટ ટાઈમ્સ રાખવા જોઈએ. હવે 1 hour ઓ હાફ એન આવર હોવાનો ટાઈમ પહેલાં આપણને વાઇન્ડ ડાઉન કરવું જોઈએ. તો તેના માટે શું કરવું જોઈએ, સ્વિચ ઓફ ધ સેલફોન, સ્વિચ ઓફ એની ડિવાઇસ,
અને ધીરે ધીરે હવે બેડ ટાઈમની તૈયારી કરો. તમે બાથરૂમ જઈ આવો, દાંત સાફ કરી આવો, વજુ કરી આવો, કોઈને શાવર કરવો હોય તો શાવર કરી આવો, કપડાં બદલી કાઢો, બેડ ખોલી કાઢો, કંઈ બી લોશન ચોપડવાના હોય, કંઈ બી સ્કિન કેર કરવાનો હોય, હેન્ડ લોશન ચોપડવા તે કરવા લાગો. પછી લાઇટિંગ બી ઓછું કરો રૂમમાં, બેડ સારી રીતે ખોલીને એમાં ભરાઈને પછી કલીમા પડો, કંઈ દુરૂદ શરીફ પડો, એવી રીતે ધીરે ધીરે વાઇન્ડ ડાઉન કરવું જોઈએ બિફોર બેડ ટાઈમ. બીજું વસ્તુ, ડે ટાઈમમાં કોશિશ કરો કે કંઈ ને કંઈ સનલાઇટ મળે. હવે ઘરમાં બી સન આવે વિન્ડોમાં તો વિન્ડો પાસે બેહો, કોઈથી બહાર જતો હોય ગાર્ડનમાં તો ગાર્ડનમાં બેહો, ખાસ કરીને વિન્ટરમાં. કોઈ વખત આપણે આ ઠંડીથી એટલા બીએ કે બહાર જ નહીં જાય, કંઈ નહીં, કોટ પહેરને જર્સી પહેરને નીકળો બહાર થોડીક વાર ઇન ધ આફ્ટરનૂન, કે આપણને સનલાઇટ મળે, ડે લાઇટ મળે. એનાથી ઇન્શાલ્લા આપણાને રાતના સારી ઊંઘ મળે. પછી બીજું હું, આપણું નર્વસ સિસ્ટમ હોવા પહેલાં પછી કામ ડાઉન કરે. કદાચ કોઈના પાસે સ્ટ્રેસ હોય, વરી હોય, તો હોવા પહેલાં સુન્નત કરવું જોઈએ. સુન્નત શું છે? આપણી ઈશા નમાઝ બી સુન્નત એમાં પડવું જોઈએ, અને બિફોર બેડ ટાઈમ ઓલ ધ સુન્નત, ચેન્જિંગ ઇન ટુ ક્લોઝ, ડસ્ટિંગ ધ બેડ, આ બધી વસ્તુ, વજુ, આ બધી વસ્તુ કરવું જોઈએ. હોવા પહેલાં પછી લાઇટ એક્સરસાઇઝ, લાઇટ સ્ટ્રેચિંગ એવું કંઈ કરાય. અને કોઈ લોકો ફાઇન્ડ આઉટ કરે કે એ લોકો પાસે બહુ સ્ટ્રેસ હોય, વરી હોય, કોઈ લોકો બિઝી બહુ હોય, તો એ લોકોના દિમાગમાં બધી ફિકર હોય કે કાલે મને આ કરવાનું છે, મને તે કરવાનું છે, મને આટલે જવાનું છે, પેલાને ફોન કરવાનું છે, તો તેના કરતાં બેડ સાઇડ પર એક બુક રાખવું જોઈએ અને એમાં લખી કાઢવાનું થિંગ્સ ટુ ડુ, ડોન્ટ ફોગેટ, આ બધી વસ્તુ જે દિમાગમાં ફરતું હોય તે લખી કાઢવાનું ઇન ધ જર્નલ, ઇન ડાયરી, અને ઇન્શાલ્લાહ પછી આપણું માઇન્ડ ક્લિયર થઈ જાય.